0: आज हामी उत्पत्ति 4 अध्यायको 3 पददेखि 15 पदसम्म हेर्नेछौ। आजको वचनको शीर्षक कैनलाई दिएको चिन्ह भाग 3।
1: इयोसो ओसेयो येशुनिमल मिस्सुमिदा।
0: मेरो पछि पछि भन्नुहोस्, म येशुलाई विश्वास गर्छु।
1: नारुल देशिनाए चुगोसिन येशुनिमल मिस्सुमिदा।
0: मेरो साटोमा मर्नुभएका येशुलाई विश्वास गर्छु।
1: 저를 보세요. 다 같이 다 저를 보세요. 그리고 오른손 왼손 가슴에 얹으시고 저를 따라서 고백하세요.
0: 말아요 헤르노호스. 서베잖아 말아요 헤르노호스. 아니 다야라 바야 핫 차티마 라케라 메로 퍼치 퍼치 스위가 거르노호스.
1: 예수님을 믿습니다.
0: 뭐 예수라이 비스와스 거르수.
1: 나를 대신하여 죽으신 예수님을 믿습니다.
0: 메로 사토마 머누 바이카 예수라이 비스와스 거르수.
1: 하나님을 믿습니다.
0: 뭐 범위수라이 비스와스 거르수.
1: 나의 죄를 용서해 주세요.
0: 메로 밥 세마거리 디노호스.
1: 나의 죄를 용서받은 것을 믿습니다.
0: 메로 밥 세마 바이고 구라 뭐 비스와스 거르수.
1: 하나님의 자녀가 된 것을 믿습니다.
0: 뭐 범위수라고 선단 바이고 구라 비스와스 거르수.
1: 할렐루야. 우리는 구원받은 하나님의 자녀가 된 것을 믿으시기를 주님의 이름으로 축복합니다.
0: 할렐루야. 하미 우다르 바이카 퍼미스르카 산탄 바니카 छौ 번네 쿠라 비스와스 거르노호스 바니 프로부코 나마 아시스 디다수.
1: 모든 죄를 사함 받았지만 한 가지 마음에 걸리는 게 있어요.
0: 서바이 팝 쳔마 바에타 파니 만마 에우타 쿠라 켈리 라헌차.
1: 우리의 전과 기록이 천국에 다 기록되어 있으면 어떻게 하지?
0: 함로 어브라드코 어빌렉 어르타드 레코드 스워가마 서바이 다르타 바이코 छ 바니 케 거르니.
1: 죄는 사함 받았지만 우리의 전과 기록은 남아 있을까요?
0: 밥도 쳔마 바요. 터라 케 함로 어브라드코 어빌렉 바키 라홀라.
1: 우리나라의 경우는요, 벌금형 이상의 형사처벌, 징역, 금고, 벌금 등을 받으면요, 본인의 사망할 때까지 평생토록 경찰청 전산에 남아 있습니다.
0: 함로 데스코 학마 바네 자리마나 와 소반다 마티코 파우자리 사자에 거잇 와 자리마나 아디파이마 베티 너머리 삼마 지번벌 프라리코 컴퓨터 프라나리마 티 어빌렉 러히 라한사.
1: 형량을 다 치른 뒤에도 평생토록 남아있다는 거예요.
0: 사자에 부라 북단 거래 퍼시 뻔히 지번벌 러히 라한사.
1: 하나님께서도 죄는 용서하셨지만 죄의 내용을 기록해 두실까요? 하나님께서는 우리의 전과도 그 용서의 내용도 기록하지 않으세요.
0: 게 퍼미스레 뻔히 밥도 쳔마 거누바요. 따라 밥고 비브랑 더따 거래라 락누오라라. 퍼미스레 함로 어브라드코 어빌렉라. ती क्षमा गरिएका विवरणहरू केही पनि दर्ता गरेर राख्नुहुन्न।
1: नोगा मेन नन्दो मेदोल मेचिले जिउन ओत्तुन जेदो नेगा योङ्सोहान्दा इरुके मारास्मासिन कु नेयोङे मुञ्जाङ जाचेदो नामा इच्छि अनुसेयो।
0: तैले कुन साल कुन महिना कुन गते गरेको कुन पाप पनि मैले क्षमा गरे भनेर भन्नुभएको कुनै वाक्य त्यो आफै बाँकी रहदैन।
1: तारासो कोबेग हामबन हेबोसिल्कायो। नाये जुए गिरोकी अप्सुमिदा।
0: मेरो पछि पछि स्वीकार गरी हेर्नुहुन्छ, मेरो पापको कुनै अभिलेख छैन।
1: नाये जुए गिरोकी अप्सुमिदा।
0: मेरो पापको कुनै अभिलेख छैन।
1: हालेलुया। उरीगा छुङसङान गिरोकुन हानानिमे सेङ्योङचेगे कोसरानी दा इस।
0: हालेलुया। हामीले भक्ति र सेवा गरेका विवरणहरू भने परमेश्वरको जीवनको पुस्तकमा जस्ताको त्यस्तै दर्ता छन्।
1: उरीगा ओलियोद्रिनु हङ्गम 찬양대원으로 교사로 재직부서에서 청소봉사로 주방봉사로 우리가 하나님께 충성한 기록은 온전하게 다 있습니다.
0: 하미레 쩌라에고 베티 쿠아이르 사데스에고 룹마 식석고 룹마 비빈나 비바학마 서서파이와 반사고 세바 거레라 퍼미션버티 데카에고 벅티고 어빌렉 푸르나 룹마 차.
1: 그런데 우리의 죄의 기록은 없어요.
0: 따라 함라 팝다 어빌렉하루 바네 차이난.
1: 그래서 우리가 조금 전 하나님께 이 찬양을 올렸어요.
0: 그래서 우리 하미레 키히베르 어기 퍼미션라 요 프로섬사고 기 쩌라용.

0: 억만 년 영원토록 계속되는데 아담의 죄를 시작으로 가인의 작고 큰 죄를 짓다가 가인처럼 자신의 죄 가운데 살다가 예수님 안 믿고 죽으면 그는 지옥에서 영원 영원토록 불 속에서 고통받겠죠.
1: मृत्युपछिको संसार 100 वर्ष वा 120 वर्षमा सकिदैन हजारौं लाखौं करोडौं वर्षसम्म अनन्तसम्म निरन्तर रहन्छ तर आदमको पापबाट शुरू भएर कैन जस्तै साना ठूला पाप गर्दै आफ्नै पापमा जिउँदै यीशुलाई विश्वास नगरी मर्यो भने उसले नरकको आगोमा सदा सदाका लागि कष्ट भोग्नेछ
0: 그러나 예수님을 믿고 아담의 죄에서 벗어나고 자신이 지은 과거, 현재, 미래 죄에서 사함받은 우리는요, 우리는 어떻게 될까요?
1: 더러 예수를 믿고 가려 아담의 죄에서 मुक्त 되어 아프레 가려가 भूत, वर्तमान र भविष्यका पापहरुबाट क्षमा पाएका हामी चाहिँ के हुनेछौं?
0: 우리 주님 말씀하고 계세요. 나는 너희가 있을 곳을 마련하려 간다.
1: 하므로 प्रभुले भनिरहनु भएको छ म तिमीहरू रहने ठाउँ तयार गर्न जाँदैछु
0: नानन नोइगा इस्तुल कोसल मारियनार्यो गन्दा
1: म तिमीहरू रहने ठाउँ तयार गर्न जाँदैछु
0: जिगम उरी जुनिमी मान्दिरगो गेसिनन उरीए यङोनान जिबी ओदिरानन गोयो
1: अहिले हाम्रो प्रभुले बनाउँदै गर्नु भएको हाम्रो अनन्तको घर कहाँ हो रे
0: दु गुलचारो उरीए यङोनान जिबी ओदिरानन गोयो
1: दुई अक्षरमा हाम्रो अनन्त घर कहाँ छ
0: छङ्गो 우리의 영원한 집은 천국이에요.
1: 스월가, 함으로 안한다고 갈 스월가 호.
0: 우리가 살고 있는 우리의 초가집, 기와집, 스레트집, 그 어떤 집이 영원한 집이 아니에요.
1: 함이 버시라이가 함으로 갈고 차나 벌고 갈, 타일고 갈, 저스타파타가 갈, 와, 어루쿠네이퍼니 갈, 안한다고 갈 호이난.
0: 우리의 육신이 영원한 집이 아니에요.
1: 함으로 요 서일퍼니 안한다고 갈 호이나.
0: 우리의 육신은 90년, 100년, 120년이 지나면 무너지는 거예요. 사람은 죽음을 한번 맞이하는 거예요.
1: 아무 살이 90년, 100년, 와 120년 पछि 넘어져 버려 जान्छ. 만일에 एकपटक 죽음을 सामना गर्नै पर्छ.
0: 한 번의 죽음이 끝이 아니에요.
1: एकपटकको मृत्यु नै अन्त्य होइन.
0: 나는 너희가 있을 곳을 마련하려 간다. 주님이 완성하시는 영원한 천국이 우리의 집인 건 믿으시기를 주님의 이름으로 축복합니다.
1: म तिमीहरू रहने ठाउँ तयार गर्न जाँदैछु प्रभुले पूर्ण गर्नुहुने अनन्तको स्वर्ग नै हाम्रो घर हो भन्ने कुरा विश्वास गर्नुहोस् भनी प्रभुको नाममा आशिष दिदछु
0: कु जीवि वान्सोङदेमेन उरी जुनिमकेसो ओत्तोके हासिगेत्तागोयो
1: त्यो घर तयार भएपछि हाम्रो प्रभुले के गर्नुहुनेछ
0: नेगा दासी वासो नोइरुल नेगेरो योङजोपायो ना इन्नुन गोसे नोइदो इक्के हारिरा ना इन्नुन गोसे नोइदो इक्के हारिरा ना इन्नुन गो कुगो छन्गुगे योरोबुने दरगाल जिबिन जुलो मिस्मिदा
1: म फेरि आएर तिमीहरूलाई मसँगै लैजानेछु ताकि म जहाँ छु तिमीहरू पनि त्यही हुन सक म जहाँ छु त्यहाँ अर्थात् स्वर्गमा तपाईँहरू प्रवेश गर्ने घर हो भन्ने म विश्वास गर्छु
0: उरी जुनिमि वान्सोङानुन गो 우리 주님이 영원토록 계시는 곳 영원한 천국이 우리도 거하게 될 영원한 우리의 집인 것을 믿으시기를 주님의 이름으로 축복합니다.
1: 함라 प्रभुले पूर्ण गर्नुहुने ठाउँ हाम्रो घर सदा सदाका लागि रहने ठाउँ अनन्तको स्वर्ग नै हामी पनि बस्ने अनन्तको घर हो भन्ने कुरा विश्वास गर्नुहोस् भनी प्रभुको नाममा आशिष दिदछु।
0: 저에게는 이 믿음이 있습니다.
1: 무엇인가 요 विश्वास छ?
0: 오늘 죽는다라고 할지라도 제가 5년 후, 10년 후, 30년, 50년 후에 죽는다라고 할지라도 제가 천국에 영원히 입성하여 살게 될 것을 저는 믿습니다.
1: 아주 머리 따뿐이 와 5번, 와 10번, 와 30번, 와 50번 पछि 머리 따뿐이 म 스वर्गमा अनन्तसम्म प्रवेश गरेर जिउनेछु भन्ने कुरा म विश्वास गर्दछु.
0: 이 자리에 계신 모든 분들에게 하나님께서 묻습니다.
1: 이하 उपस्थित हुनुभएका सम्पूर्ण मानवहरूलाई परमेश्वरले सोध्नुहुन्छ
0: 100년 후에 80년 후에 50년 후에 죽는다 할지라도 영원한 천국에 올 수 있는 믿음이 있느냐
1: 100 वर्षपछि 80 वर्षपछि वा 50 वर्षपछि मरेता पनि अनन्तको स्वर्गमा आउन सक्ने विश्वास तिमीहरूसँग छ
0: त गाछ नुनल गामा जुसिगेस्मिका
1: सबैजनाले आफ्नो आँखा बन्द गरिदिनुहुन्छ
0: 우리는 이 땅에서 크고 작은 죄를 지으면서 살아왔고 내일의 여정 가운데서도 지으면서 살아갈 것입니다.

0: हामी यस पृथ्वीमा साना ठुला पापहरू गर्दै जिएर आयौं र भोलिको यात्रामा पनि पाप गर्दै जिउनेछौ।
1: 그러나 우리 주님의 십자가 보혈은 아담에게서 시작된 그 원죄의 멍에도 우리가 과거에 현재 미래에 짓는 모든 죄까지도 주님이 십자가에서 대신 죽으심으로 우리의 죄값을 다 치루어 주셨습니다.
0: तर हाम्रा प्रभुको क्रुसको बहुमूल्य रगतले आदमबाट सुरु भएको मूल पापको जुवा मात्र होइन, हामीले भूत वर्तमान र भविष्यमा गर्ने सम्पूर्ण पापको मूल्य पनि प्रभुले क्रुसमा हाम्रा बदलामा मरेर तिरिदिनुभयो।
1: 그 주님께서 우리에게 영원한 거처를 예비하시면서 내가 완성하면 다시 와서 너희를 나 있는 곳에 데려가리라 주님 말씀하고 계십니다.
0: 우리 प्रभुले हाम्रा लागि अनन्तको वासस्थान तयार गर्दै मैले पूर्ण गरेपछि फेरि आएर तिमीहरूलाई म भएको ठाउँमा लैजानेछु भनी भनिरहनु भएको छ।
1: 우리가 어느 날 이 땅을 떠나는 그 순간이 다가와도 나의 영혼은 천국에 갈 것을 믿으십니까?
0: 하미 कुनै दिन यस पृथ्वीलाई छोडेर जाने यो क्षण आए तापनि मेरो आत्मा स्वर्ग जानेछ भन्ने कुरा विश्वास गर्नुहुन्छ?
1: 그 믿음이 있다면 가슴에 오른손 왼손을 얹어 주시기 바랍니다.
0: 그 विश्वास छ भने छातीमा दायाँ र बायाँ हात राखिदिनु हुन अनुरोध गर्दछु।
1: 눈을 꼭 감고 계시고 마을에서 믿지 않는 분이 떠나가면 그 불신자의 영혼은 영혼의 지옥을 향해 가겠지만
0: 아프나 아까 번다 거리 रहनुहोस्। 가옴과 어비스와식 व्यक्ति बितेर जादा त्यो अविश्वासीको आत्मा नरकतिर जानेछ। तर
1: 나는 믿음 안에 살아갔고 끝까지 믿음을 지킨 나는 그 영혼을 영원한 천국으로 우리 하나님께서 인도하실 것을 믿으시면 가슴에 두 손을 얹어주시기 바랍니다.
0: 마 विश्वासमा जिए र अन्त्यसम्म विश्वास जोगाए त्यसैले परमेश्वरले मेरो आत्मालाई अनन्तको स्वर्गमा डोर्याउनु हुनेछ भन्ने विश्वास गर्नुहुन्छ भने छातीमा दुवै हात राखिदिनु हुन अनुरोध गर्दछु।
1: भन्याक आजकाजी मेगा झुक्नुन सुंगानी धागावादो 내 영혼이 천국에 입성할 죽으면 끝나버리지 뭐 죽으면 그냥 사라져버리지 뭐 세상 사람처럼 그 생각에 매여 있었던 분이라도
0: यदि अहिलेसम्म म मर्ने क्षण आए पनि मेरो आत्मा स्वर्गमा प्रवेश गर्छ र मरेपछि त सकिहाल्छ नि मरेपछि त बिलाएर गइहाल्छ नि भन्दै संसारिक मानिसहरू जस्तै त्यो विचारमा बाँधिनुभएका व्यक्ति हुनुहुन्छ भने पनि
1: यी सिकान 지금 이 순간 오늘 말씀 가운데
0: 이 समय अहिलेको यो क्षण आजको वचनको बीचमा
1: 아담의 죄와 가인처럼 죄 가운데 살면 영원한 지옥이지만 이제 예수님을 믿었으니까 예수님이 나를 대속해서 십자가에 죽으셨으니까 이제 이 순간 이후부터는 천국 백성인 거를 믿고 그 믿음 안에 살겠습니다.
0: 아담고 पाप र कैनको जस्तै पापमा जिएमा अनन्तको नरक हुनेछ। तर अब येशूलाई विश्वास गरेपछि येशूले हाम्रो प्रायश्चितको लागि क्रुसमा मरिदिनु भएकाले अब यो क्षणदेखि म स्वर्गको नागरिक भएको विश्वास गर्दै त्यो विश्वासमा जिउनेछु।
1: गोबेगासिनुन पुन्दो गासुमे दु सोनुल अञ्जो जुसिगी बारामिदा
0: भनी स्वीकार गर्नुहुनेहरूले पनि छातीमा दुई हात राखिदिनु हुन अनुरोध गर्दछु।
1: जुनिम आदमे जेवा 가인의 악한 죄처럼 우리는 크고 작은 죄를 지으면서 살아왔고 살아가겠죠.
0: प्रभु आदमको पाप र कैनको दुष्ट पाप जस्तै हामीले साना ठूला पापहरू गर्दै जिएर आयौं र जिइरहने छौं।
1: 그러나 예수 그리스도가 잠시 가인에게 주었던 표가 아니라 영원한 표를 주기 위하여 영생의 표를 주기 위하여 우리에게 영생을 주기 위하여 십자가에 대속 제물이 되어 죽으신 것을 믿습니다.
0: तर हामी विश्वास गर्छौं कि येशू ख्रीष्टले हामीलाई अनन्त जीवन दिन क्रुसमा प्रायश्चितको बलिदानको रूपमा मर्नुभयो। उहाँले कैनलाई छोटो समयको लागि दिएको चिन्ह होइन तर अनन्त जीवनको चिन्ह।
1: हालेलुया। 크게 아멘하시길 바랍니다. 할렐루야. 이제 우리 모두는 하나님의 자녀가 되어서 천국 백성이 되어 50년 후 100년 후에 우리 앞에 죽음의 두 글자가 다가와도 우리는 천국에서 영원히 살 것을 믿습니다. 이 믿음 안에서 기쁨과 감사함으로 작고 큰 문제가 우리 앞에 다가와도 천국의 기쁨을 노래하며 살게 하여 주옵소서. 예수님 이름으로 기도합니다. 아멘.
0: 할렐루야. अब हामी सबै परमेश्वरका सन्तान र स्वर्गका नागरिक बनिसकेका छौं। हामी विश्वास गर्छौं कि मृत्युको दुई अक्षरहरू 50 वा 100 वर्षपछि हामी कहाँ आए तापनि हामी सधैँभरि स्वर्गमा बाँच्नेछौ। यस विश्वासभित्र हामीलाई स्वर्गको आनन्द गाउँदै र कृतज्ञताका साथ बाँच्न दिनुहोस्। ठूला र साना समस्याहरू हाम्रो अगाडि आउँदा पनि म यीशुको नाउँमा प्रार्थना गर्छु। आमेन।